થઈ જાઓ, તે તિની હાઈ શાલનો ગુલજારી લાલ નંદ બથિમાને ઉલ એક્ટિંગ મંત્રી બખરક ઉંગઈ મંત્રી બખરકની સામંગ યાચાગો 1965 ખ્રિસ્ટ બિશે તિની હાઈ શાલન જોગ ગોતે પતંજલીન પતંજલી આયુર્વેદનો સંસાના હિને સિની જાગો બલાઈ મુંગનાંગ બાબા રામદેવ હરિયાણાઓ આચાયો 1999 ખ્રિસ્ટ બિશે તિની હાઈ શાલન 27 તારીખ મે કેપ્ટેન વિક્રમ બાત્રા ભારતની સેંકરા બાહિની ઇન્ડિયન આર્મીની ખરકસબ આદંગ બેલાઈખે ખા કતર ફુનુગઈ ફાન ફુનુગઈ બ યા પ્રિ રમણી બાગઈ ઉલ કારગીલની 5189.9 ખપ્રાયુંગાની પાકિસ્તાન મેસેને અસામુંગન ચુબાઓ બિની ખા કતર જબા ખ્લાઈમાની બાગઈ તિની હાઈ શાલન 17.3 ખ્રિસ્ટ બિશ્વ રાશિયાની જાર પીટર દ ગ્રેટ અબ તિની હાઈ શાલન મુંગનાં સેન્ટ પીટર્સ બર્ગ કામિયું ઉંખેબા દલિયું ઉની હલંગથં કાઈજાગો 1937 ખ્રિસ્ટ બિશ્વ તિની હાઈ શાલન માર્કિન જુક્તરાષ્ટ્રની સાન ફ્રાન્સિસ્કો દલિયું આઇકોનિક ગોલ્ડન ગેટ બ્રિજ લોકરોપની બાગે થાંગલાઈશન બાગે ફિયગે રીજાગો 1941 ખ્રિસ્ટ બિશે તિની હાઈ શાલન હાયુંગ જબા કતર ઉલ્સા જરાવ બ્રિટિશ ની રૂમ કતર ની સેંક્રાક રક બર્ક ની બેલાઈખે ક્રાક આક્રમણી બાગે જાર્મન ની બેલાઈ મું સીતરાંગા કતરમાં જબા ખ્લાને જહાજ યુદ્ધ જહાજ રૂમ કતર ન બિસ્માર્ક અવનત આક્રમણ ખ્લામાન બાગે સિંજન રમનાય આમિં મિકી માઉસ અવન જતન ટીવી નાઈ ખ્યાંકે કાર્ટુન સિનેમાન જતન સિનેવ ওয়াল্ট ডিজনি স্নামজাক ও কার্টুন নি নাইথকুং যতন হামজাকে মানাইল 1933 খ্রিস্ট বিশ্ব তিনি হাই সালন মিকি মাউস নি